આપણ જન વિરોધ રામ દે નામ નું સમજ્યા નહીં ઝગડે પાલે ઓર જેડા એ જન્મ મિલે ઝગડ્યા વિચ ગવા લ્યા ઓર આવા ગાઉણ દા ચક્કર જેડા એ ઉસે તરહ હી